0: મજા કુઈઝે કરી હું અરે કોઈ દાલી એગો એન્ટ્રી જે સમને બોલે છે ઉ હઈ મે કે ઈતે અબદમિયા સે આજ સે ઈ મિલી અબ ઓકે અબ એગો સર્ટિફિકેટ કો મજા મિલી હે લાગ દેને સંસ મતલબ અબ મિલી સે પા જોન ચીજ કૈસે કર નામ
1: હે નમો આજ સે અબ સે હે નમો જોન બા ઈ સકિયન અબ સે વી કરે એગો નયા નામ ઇનકરા મિલા તા
0: હા અરે એગો બોલી કે ઈતે એગો બડા આદમી કે કબ હોય તે એગો આદમી સે બોજો એગો લૈકા હ અરે એઉ લૈકા હ તો ઓકર પોસે જે હ ઉ તે નઈ સકી કુમા જે જુજવિતા સે તક કમતી બા નઈ સકી ઈ કુમા જે એપ્લિકેશન કરી કે માંગું કરી કે મે સકી ઓકર મા યો કર બા જો નો કોઈ રિસ્પોન્સિબિલિટી મે બા ઉ લૈકવા ઉ સકી માંગે યા ઓકર ચીતે ચીતે કા હો જબ મા બાપ કોઈ નહીં હોય તો કોઈ દૂસરા આગો તીસરા આદમી ખડા હોયેલા ઓકે દેખભાલ કરે કે લીએ એકરે નામ ચીતે ઉ સકી ભી અપ્લાય કરે ઉ લૈકવા કે બિહોફ મે
1: બિલકુલ યાની કે હાઈ જન હમ કે શીર્ષક રહા ચેન્જ ઓફ નેમ કે યહાં પર કે કમ્પ્લીટ કર દેની જે બતા દેની જે હમ કે જન દર્શક શ્રોતા લોક હમ જે જાન ગેલન જા કે જબ હમ ચેન્જ ઓફ નેમ કરેલા તો કોણ પોસી જા અભી આજ કે હમ કે અબ કરબ જા બટવારા યાની કે લાપોતાસ કે બારે મે બતિયાબ જા ધીર કોઈ નહીં જાનેલા કે જબ હમ લાપોતાસ કે બારે મે બતિયાલા જા તો ચાહે છોકરા રહે ચાહે છોકરી રહી છોકરા રહી સબકે બોલેલા ના કે બેટી શાદી કરકે ચલ જાય જો જમીન જાયદાદ બા ઉ ખાલી બેટા મે પોતાસી કરેલા જા તો બેટી લોક કે ભી હક રહેલા લૈકા લોક કે કોણ કોણ હક રહેલા જાનેલા જા તો હરસે
0: હા જેસે ખૂબ બોલ રહા એક બાન આદમી સોચેલા એગો બેટી એગો પઢાયા ધાન હ તો એગો કોન્સેપ્શન સર મેં અબ નહીં બબે પહેલે એગો જમાના રહે અચ્છા ભૂલ જાય સા આજ હમની દેખબ સ પ્રોબ્લેમ પોતાસ આર એરિતાસ હા એરિતાસ કે કુમા જા પો ઈ કાહે હમ ની પોગમ હ હઈ કરલે હઈ સ બહુત સમ માંગ દે કથે ઈ હઈ કરલે વંસન કે ઈ બડી ખુશી લન થન કે ભાઈ બહેન લોગ કે કુમા જો લોકે મન બાક મા જે ઈ જ્યાદા જાને કે
1: પછી ધીર કોઈ નહીં જાને લે જેસે બોલની કે નહીં જાનત મન કોનો જમીન બા જાનત મન જમીન વા ઓ લોક કે બા લેકિન નહીં જાનત મન જમીન વા કૈસે ઓકર પર કૈસે ઓકે અપને યન જાયન કે કૈસે ઓકે અપન નામ કરિયન જા તો કોન ચી ચહલા પર નામ પર કરે ખાતીન
0: ઓર કૈસે કોંતરા ઉસે બને ખુબ બોલ કા કરલે રહેલા હિયા કબ આર લેન્સન ખુલી જૈસા સબ કોઈ તો ભાઈ જાનેલા કામ કરે કે તો હિયા કામ કરતા લસન કાન મે કાન મે કામ કરતા લસન લાબુએ નિયર મે આર કાન કાટા તે લસન સબ તબ તો તબિસ્મ કે રખલ બ્લં કે તો ઉ લોગ એમ્પ્લોય કરે ઈ લોગ કે આધ હઈ કેમ ની કે હઈ દાદા પર દાદા કે તો ઉ લોગ હિયા આવે તો ઈ લોગ કા કરે એક બાન કુમા જે કાન જમીન મે કબ ઉ લોગ પ્લાન્ટે જબ પ્લાન્ટે ઉ લોગ લગલન સન સેક્રિફાઈસ કરે બહુત સા આ જોન પૈસા મિલે ઉ લોગ કે કામ મે લાબુએ હોય યા કાન પ્લાન્ટર હોય ઉ મે કાટત હોય તો ઉ સે ઉ હઈ પૈસવા સે કા કરે ઉ માઈ કરત રહલ એગો હઈ હઈ એગો પૈસા રમાશે જબ ઉ પૈસા રમાશે તો કા કરે ઉ વખત હોય એ આવે રહલ હઈ બ્લ બોલે કોરેક બા જે કે મન હોય બા પૈસા ઉ સખી ખરીજે જમીન દેવતળન સન જમીન ઉ લોકે મજા ખરીજે કે અભી તો દેખબા ઉ લોકે અભી તો નહીં ઉ લોક બેચતે હોવન સન મેં હિયા ઉ લોક કા કરે કોનો ભાઈ દાદા પર દાદા બડી કુમા જે મીઝે રહેલ મુસવાર તક પાર મેં દલતી રહે ઘામ રહી પાણી રહી સિકલો ના કુછ આઈ કામ કર કે બિચારા લોગ પૈસા રમાશે કરકે એક સો એક કાશ મિલે અભી કે નિયર નહીં તો કા કરે ઉ પૈસા સે લેકે જમીન ખરીદતા ટેન્શન દેખ કા શરૂ હોયેલા હમને કે અહીં કાનૂન કે કૈસે હમને ક્યાં
1: કામ મેં કામ કરકે પૈસા રમાસ કે અપન જમીન ખરીદતા લંગ હા
0: અબ જમીન માં કબ ખરીદતા ટેન્શન ઉદમ કૈસે એક બાન તક મજા ખરીદ લેતલ તો હી માં ઓ કે તબિસ માં માં દે દે ઓથર ઓ ગો કોતરા ઓ હઈ બનાયો કે નુતેર તે પહેલે કે દેખ બતિન કાલ ઈર ઈ લોગે રલનસન તો નુતેર બના કે ઓકર પાપી મેલા કે ઓકર કોતરા સબ બના દે તો અબ જે હો જાય ઉ મે કા કરે બિચારા લોગ દિન રાત જેસે બોલી ન કામ કરે તો ઉ જમીન જો મિલેલ બા ઉ મે કા કરે એગો ઘર બનાઈ અબ ઘર તો જન બે કરેલો ઉલે પોકવા મે રહલ એગો ઘર જોન આદમી એગો કુમા જે લફાઈ કે ઘર રહલ લફાઈ કે ઘર રહલ તબ ફિન સે તો લાલ તો તે બે તો સબાલ કલે કલે કુમા જે ઉ લોક કુમા જે કુવે અચ્છે કર લનસન ઉ લોક કે ઘરવા મે તો આજ કે દેખબ બે તો હોયલા મે સમ ધમની લેવા તે પણ દાદા દાદી કે દાદા દાદી કે પર દાદા દાદી કે ઉ લોક કા કર લનસન કબ લગલનસન ઉ મે રહે અબ દેખબ ઉ લોક કા કલનસન એગો મજે ઉલ જો ઉ લોક કે લૈકા રહલ તો ઉ લોક કૈસે હમને કે બાપ કે બાપ રહલ દાદા રહલ અબ ઉ લોક કે કુ મજે નામ મે કોંતરા લગલ હોય ઉ લોક કે જમીન વા ઉ લોક અપન લૈકા લોક સે બેચ દેવે દેખલે એગો સિસ્ટમ કૈસે એગો એગો લાસન નિયર કઈતે રહલ કુ મજે હઈ
1: લૈકા
0: નહીં નહીં અપન લૈકા કે ભી
1: અચ્છા અપન લૈકા કે નામ અપન લૈકા કે નામ
0: અપન તો ફોપિયે તે હોગર હલ ના તો ઉ કા કરી તો અબ તો નહીં હમે

નમસ્કાર શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. મીઠા મધુરા ગુજરાતી ગીતો લઈ આવ્યા છે ફક્ત તમારા માટે. આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે રંગારંગનું. આ કાર્યક્રમ તમે માણી રહ્યા છો રેડિયો મોરિશિયસના લહેરો પર. પોણા બે વાગી ચૂક્યા છે, બે વાગ્યા સુધી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ છે મીડિયમ 819 કિલો હર્ટ્ઝ પર. ભાઈ, સંબંધ વટ કરવાથી નહીં પણ વાત કરવાથી સચવાય છે. પણ આજના સમયમાં આપણે વટ વધારે રાખીએ છીએ, વાત ઓછી કરી દીધી છે. માટે વાત કરો, વટને રખો સાઈડમાં. હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ગીતની સાથે કરીએ શરૂઆત. સંદેશો આલ્બમમાંથી લેવામાં આવેલું આજનું આ પહેલું ગીત.

શ્રોતા મિત્રો, મનને મનાવવાની કળા જો આપણામાં હોય તો ખુશીઓ હંમેશા આપણી સાથે જ રહે છે. ચાલો દઈએ થોડું ઓક્સિજન અને ઓક્સિજનના ગીતને એન્જોય કરીએ. નોખો અનોખો.

0: મારા વાલા મિત્રો, લાઈફની કોમ્પ્લિકેશન્સમાં સોલ્યુશન્સ તો બધા ગોતી લે છે, પણ આવી પ્રોબ્લેમનું સોલ્યુશન જે ગોતવા જઈએ અને જે ગોતી શકે તેને આપણે સલ્યુટ કરીએ. એન્જોય કરીએ આપણા આગલા ગીતને, ફેરા ફેરી હેરા ફેરીનું આ ટાઇટલ ટ્રેક.
1: એ ભાઈઓ તથા બહેનો, તમને બધાને મારા રામ રામ. આજે હું તમને એક એવી વાર્તા કહું છું

રંગારંગ કાર્યક્રમના સમાપન માટે લઈ આવ્યા છે. હું તારા ઇશ્કમાં ફિલ્મનું આજનું આ છેલ્લું ગીત આપ સૌ કોઈ પ્રેમથી અમારો સાથ આપ્યો તે માટે ઘણો ઘણો આભાર. અને પ્રોગ્રામમાં આજનું આ વિરામ આપતા આજનું આ છેલ્લું ગીત તમારા માટે લઈ આવ્યા છીએ. સો એન્જોય કરીએ આ ગીતને અને આ સાથે જ પ્રોગ્રામને અહીં વિરામ આપતા રજા લેશું. નમસ્કાર.

ચાલો આગળ બઢીએ જા હમને વિશ્વાની દુમનજીકે નામ કરી જા વાક વાક વિશ્વાની દુમનજી બગલસે ગોકાના નામ કરે થે જા હમને ઉનકર બહેન ઇન્દિરા ઓર શારદા કે ઉનકર સહેલી નીલા ઓર પ્રતિભા કે ઓર શોભાજી ખાતિર ગીતા ગજાધરજી ખાતિર ચલા ઇહા ગાના આદેશ ઠાકુર પ્રસાદજી કે ગાવલ